0: Lotus FM.
1: Aashiq Desai on Lotus FM.
2: લોટસ એફએમ ની ગુજરાતી ગીત સંગીત ની આ માળા છે. આપ સૌનું એમાં ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ. જી હા, દર ગુરુવારની જેમ આજે પણ સાંજે 6 અને 7 ની વચ્ચે લોટસ એફએમ પર આ ગીત માળા રજૂ થશે. હું આશા કરું છું જરૂર આપ સૌ મને સાંજે 7 વાગ્યા સુધી સાથ આપશો. અ વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ. ધીસ ઇઝ ગીત માળા, અ ગુજરાતી પ્રોગ્રામ ઓન લોટસ એફએમ. Every Thursday evening from now until 7 o'clock, from 6 until 7 o'clock. Whole lot of things happening in this program. Obviously, the music. Hun aasha karu chu aap sabne pasand aave, various kind of music. That's what I try for, you know, to please every taste, every somebody who may like a ghazal or a folk song, bhajan, garba, jetli judu judu sangeet, todu modern music. તો આશા કરું છું આપ સૌને સંગીત પસંદ આવશે. એન્ડ દેન ઓફકોર્સ વી હેવ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવ્યુ ફોર દેટ અમેઝિંગ સેન્ટનરી સેલિબ્રેશન ઓફ ધ સુરત આર્ય ભજન મંડળ. એન્ડ દેટ્સ વિથ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ શ્રી સુરત આર્ય ભજન મંડળ. ઇટ્સ કમિંગ અપ એટ અરાઉન્ડ લગભગ 6:15 આસપાસ, અરાઉન્ડ 6:15. તો ડુ સ્ટેન્ડ બાય ફોર દેટ એન્ડ ઓલ ધ રેગ્યુલર ફીચર્સ. આઈલ ટેલ યુ ઓલ અબાઉટ ઇટ ઇન ડિટેલ. આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. હમણાં આજના દિવસનું આ સૌથી પહેલું ગીત, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ. વેલકમ ઇન ટુ ગીતમાળા. માય નેમ ઇઝ આશિત દેસાઈ. ધીસ ઇઝ લોટસ એફએમ.

લોટસ એફએમ માં અમારો ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ છે. નામ છે જેનું ગીતમાળા. મારું નામ છે આશિત દેસાઈ અને એમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. જસ્ટ ઇમ્પોર્ટન્ટ વન ધીસ ઇઝ, હું આશા કરું છું કે આપ સૌએ નોંધ કરી હશે. ના કરી હોય તો આ નંબર આપ સૌની સમક્ષ એકવાર ફરીથી રજૂ કરું છું. અને દેટ ઇઝ ધ નંબર દેટ સુનિલભાઈ શેર્ડ વિથ અસ. ઇટ્સ 0632483437. શ્રી સપ્તાહ મંદિરનું આ જે વોટ્સએપ ચેનલ છે એનો નંબર છે. આશા કરું છું આપ સૌએ હવે એની નોંધ કરી હશે. સો ઇટ્સ ટાઈમ ફોર અવર સેકન્ડ ફીચર ફોર ધ ડે. હું આશા કરું છું આપ સૌ જરૂર તૈયાર હશો. ઇટ્સ ધ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ફીચર્સ ફોર ધ ડે ફોર શબ્દ કસોટી. આઈ નો જે ફીચર છે જેનું નામ છે શબ્દ કસોટી, એન્ડ ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર વન્સ. અને હું આશા કરું છું કે આપ સૌ એ રમવા માટે ફરીથી તૈયાર હશો. આજની શબ્દ કસોટી આપ સૌની સમક્ષ રજૂ કરું છું, એન્ડ એના માટે ખાસ અમારા સ્ટુડિયોના વોટ્સએપ મેસેન્જરનો નંબરની નોંધ કરશો. ઇટ્સ 0716137803 પર તમારો મેસેજ અમને મોકલશો. ડુ કીપ ઇટ ટુ જસ્ટ કીપ ઇટ વેરી શોર્ટ. બેસિકલી પુટ ઇન યોર નેમ, યોર આબેગ, યોર પાર્ડન, યોર આન્સર, યોર નેમ એન્ડ યોર લોકેશન. એઝ સિમ્પલ એઝ દેટ. વધારે વિગત અથવા વધારે મલ્ટીપલ મેસેજીસ પ્લીઝ નહીં મોકલતા, માત્ર એક જ મેસેજ મોકલશો. સો હોપ ઓલ ઓફ યુ આર રેડી. ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. વેર આ સે ખાલી જગ્યા, ઇટ બેસિકલી મીન્સ બ્લેન્ક. દેટ્સ અ બ્લેન્ક યુ નીડ ટુ ફિલ ઇન. મલ્ટીપલ ચોઇસીસ ફોર આન્સર ફોર. અને હું આશા કરું છું કે આપ સૌને જરૂર આવડશે. ના આવડે આવડે બિલકુલ ફિકર ના કરશો. આઈડિયા એ છે કે શબ્દ કસોટી રમવાનું છે. બસ શબ્દ કસોટી રમવાની છે. જે તમને ઠીક લાગે જવાબ લખશો. આવડે તો હું બધાની સમક્ષ રજૂ કરીશ, ના આવડે તો કંઈ વાંધો નહીં. આપણું સિક્રેટ રહેશે, આવતા ગુરુવારે ફરી પાછી ટ્રાય કરવાની. તો આજની શબ્દ કસોટી કંઈ આ પ્રકારની છે કે બેની ખાલી જગ્યામાં ત્રીજો ફાવે. બેની ખાલી જગ્યામાં ત્રીજો ફાવે. ધેટ્સ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ટુડે. ધ વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. ફોર દેટ યોર ચોઇસીસ આર ફર્સ્ટ સફર, સેકન્ડ જિંદગી, થર્ડ લડાઈ, ફોર્થ ખુશી. બેની ખાલી જગ્યામાં ત્રીજો ફાવે. ઇઝ ઇટ સફર? ઇઝ ઇટ જિંદગી? ઇઝ ઇટ લડાઈ? ઇઝ ઇટ ખુશી? જે સાચો લાગે એ જવાબ જરૂર મને લખીને મોકલશો અમારા સ્ટુડિયોના વોટ્સએપ મેસેન્જરમાં. તે એ દરમિયાન આપ સૌની સમક્ષ આ ગુજરાતી ગીત. આશા કરું છું આપ સૌ જરૂર પસંદ કરશો. ચાંદલિયો.

0: ચાંદલિયો લોટસ એફએમ ની ગીત માળામાં આપ સૌ સાંભળી રહ્યા હતા, અને એ દરમિયાન વોટ એન અમેઝિંગ રિસ્પોન્સ ટુ શબ્દ કસોટી ટુડે. સો મેની કોલર્સ, સો મેની બેગ યોર પાર્ડન, સો મેની મેસેજીસ ઓન ધ વોટ્સએપ મેસેન્જર. થેન્ક યુ વેરી મચ. ધ હોલ આઈડિયા ઓફ પ્લેઇંગ શબ્દ કસોટી ઇઝ પાર્ટિસિપેશન, નોટ અબાઉટ જસ્ટ ગેટિંગ ધ આન્સર રાઇટ. ઇટ્સ અબાઉટ ઓબ્વિયસલી યોર પાર્ટિસિપેશન દેટ રિયલી રિયલી મેટર્સ, વેધર યુ ગેટ ઇટ કરેક્ટ. ઇટ્સ અવર સ્મોલ સ્ટેપ ટુવર્ડ્સ અવેરનેસ ઓફ અવર લેંગ્વેજ ટુ ક્રિએટ એન ઇન્ટરેસ્ટ ઇન વન ઓફ ધ યંગસ્ટર્સ અરાઉન્ડ અસ ટુ ટેક ઇટ ફોરવર્ડ. That's the whole intention of playing Shabd Kasoti. Aasha karu jo aap sau taiyar acho. To the incomplete saying today, first up, I'm going to still announce the names of people who got this correct. Then I'm going to play you some bills. Then thereafter, I'm going to close Shabd Kasoti. You still have a couple minutes to send in your answers. So here it is once again. Be ni khali jagya ma trijo fave. First choice, safar. Second choice, jindagi. Third choice, ladai. And fourth choice, khushi. Be ni khali jagya ma trijo fave. Is it safar? Is it jindagi? Is it ladai? Or is it khushi? The people who got this correct so far today, they are Chandni from Effingham Heights. We have Himesh and Monica Govan, Resor Hills, Durban thi. Tyar baad Preeti Ben and Yogi Bhai Panchal, Durban thi. Arush and Kayush Govan, Resor Hills thi. Anjana Solanki, લનેશિયાથી. ઇન્દિરા દેસાઈ લુઈ ટ્રિકાર્ડથી સાચો જવાબ આપી રહ્યા છે. ગીતાબેન દેસાઈ ઓલ્સો ફ્રોમ લુઈ ટ્રિકાર્ડ. વી હેવ રમોલા દેસાઈ ટોંગાડ, માયા ટેલર લનેશિયા, દક્ષા ફ્રોમ ઓગદીન, રતિલાલભાઈ એન્ડ ભાનુબેન ફ્રોમ કેપ ટાઉન. વી ઓલ્સો હેવ અ કરેક્ટ આન્સર કમિંગ ફ્રોમ રાજેશ, કીર્તિ, માનસી, યશુક મિશ્કા, ઓલ ફ્રોમ સેન્ચુરિયન, ચંદ્રાવતી ઘીવાલા એમ્બરફિલ્ડ સેન્ચુરિયન, કુશપલસાનિયા કેપ ટાઉન. ત્યારબાદ લોડિયમથી યોગેશ મયુરી, કૃષિ એન્ડ ધ્રુતિ, તરુણિકા ગોર્ધન ફ્રોમ મિય બેંક, ઓલ્સો હેવ અમૃત દેસાઈ સેન્ટન, ઇન્દિરા ઠાકર સી ટોરન્ટોથી. ત્યારબાદ અજિત દેસાઈ એન્ડ ફેમિલી અમશલંગા, આશા પોપટ ઇઝિંગાથી, ઓલ ધ વે ફ્રોમ હરારે ઝિમ્બાબ્વે. વી હેવ પ્રભાબેન ધીરજલાલ પ્રભુ, ઓલ્સો ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઇડ સેન્ટનથી, મંજુલા પટેલ, વીરા જયરમ અને ધનસુખભાઈ કેપ ટાઉનથી, વિશાખા એન્ડ નિલેશ ઇબાન મોઝમ્બીકથી. ઓલ્સો આઈ હેવ અ કરેક્ટ આન્સર ફ્રોમ મોહિની કાસન યુટન હેકથી, રમન ગોવિંદ રોઝ એવન્યુ એક્સટેન્શન 5 લનેશિયા, રત્નાબેન એન્ડ વિનયભાઈ જયરામ પ્રટોરિયાથી. ત્યારબાદ સાચો જવાબ છે, ઓકે ઘણા બધા જવાબ છે, સો આઈ એમ ક્વિકલી સિફ્ટિંગ થ્રુ એઝ આઈ રીડ ધેમ. હંસાબેન ફ્રોમ અમનઝિમ ચોટીઝ ગોટ ધીસ વન કરેક્ટ. વી હેવ ભાનુબેન ગુણવંતભાઈ જગા કેપ ટાઉનથી, આરુષ and Neha Harilal Durban North thi, Jagdish Bhai Govan Malbatan Johannesburg thi, my nephew Dev from Mumbai, my mom from Mumbai, my sister Hetal all the way from Houston Texas. Haju Shabd Kasoti khulli che ekad minute mate tamara jawab mokli shako jo. I'm going to play you some bills and come back, and that's when Shabd Kasoti will be closed for answer. I will give you the correct answer and explain it to you. This is Geet Mala on Lotus FM.
1: People always say to me, Barry, how do you keep your car running so smoothly? So, my car's a bit of a snob. It won't settle for just any filter. It demands man filters. So I visit Goldwagen to get my man filters. Those premium ones in those iconic yellow-green boxes. Honestly, I've tried telling my car who's in charge, but when it comes to trusted performance, the car wins. Man, the filter your car would choose. If it could talk. Goldwagen. Keep on driving.
2: Scholar Transport Drivers. Every winter morning, our children depend on you to get them to school safely. But overloaded vehicles and rushing against time puts lives at risk. Remember, our children are not cargo. Overloading reduces your ability to stop on wet or icy roads. Drive responsibly. Arrive safely. Protect every child, every trip. This message is brought to you by the National Department of Transport.
3: You are listening to Geet Mala. You are listening to Geet Mala. On Lotus FM.
4: Ashu Desai.
3: On Lotus FM.
0: લોરિસ એફએમ ની આ ગીતમાળા છે. સમય થયો છે આપ સૌને શબ્દ કસોટીનો સાચો જવાબ આપવાનો. બટ બિફોર દેટ આઈ એમ ગોન અનાઉન્સ ધ નેમ્સ ઓફ ટુ પીપલ હુ ડીડ મેસેજ વાઇલ આઈ વોઝ પેઇંગ યુ સમ બિલ્સ, એન્ડ ધોઝ આર આઈ હેવ કરેક્ટ આન્સર ફ્રોમ મે શ્રી ગોવન ઇન બલીટો, ઓલ્સો ઈશા ફ્રોમ શાલક્રોસ ગોટ ધીસ વન કરેક્ટ. થેન્ક યુ સો મચ. શબ્દ કસોટી ઇઝ ઓવર. જો તમારો હવે મેસેજ આવશે, અનફોર્ચ્યુનેટલી અનાઉન્સ નહીં કરવામાં આવે, પણ તમે મારી સાથે જે લોકો બધા જ રમ્યા, જે લોકોના સાચા જવાબ આવ્યા અને જેના નહીં આવ્યા, જે લોકોએ બધાએ ભાગ લીધો, એ બધાનો ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. This is what makes Shabd Kasoti your participation, and what an amazing one that is, you know. So all those names that I announced, plus you can add maybe another 10 or 12%. So that's how many callers today, messages today. Thank you. Thank you very much for making Shabd Kasoti what it is. Hamra, Shabd Kasoti ne explain karwano samay je, be ni khali jagya ma trijo fave. Safar, jindagi, ladai, khushi. Those were the four options. So be is a numeric term, be ni. So in two, within two. Here we are referring to people. So between two people, khali jagya ma, within something between the two people, trijo, third, fave, gets away or makes the most of it. That's what, you know. So be ni, let me give you the first, let's explain the four options. Safar is a journey, jindagi, lifetime, a life, ladai, fighting, quarreling, and khushi, happiness. So be ni sacho jawab che ladai, be ni ladai ma trijo fave, fighting, quarreling. When two people are fighting or quarreling, the third person will come and benefit the most, because these two are busy quarreling and a third person will come back and make the most of it, because two people are distracted, busy fighting over something, and the third person may actually take that away without much effort. So that's what it means, you know. Aa kehva chhe ke beni ladai ma trijo fave. Aasha karu chu aap sabne pasand aavi hashe. આજની આ શબ્દ કસોટી જો પસંદ આવ્યો તો જરૂર લોટસ એફએમની વેબસાઇટના પોડકાસ્ટ સેક્શનમાં જઈને ફરી એકવાર સાંભળશો, તમારા સ્નેહીજનોની સાથે શેર કરશો. પણ હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌને સંભળાવું છું, બટ નોટ બિફોર બ્રિંગિંગ ટુ યોર અટેન્શન દેટ ધ લાસ્ટ ફીચર ફોર ધ પ્રોગ્રામ વિલ કમ અપ એટ અરાઉન્ડ 10 to 7. બિફોર આઈ બ્રિંગ ધ એડિશન કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીતમાળા, તો જરૂર એ માટે તૈયાર રહેશો. બે બહુ જ સુંદર મજાની શાયરીઓ આપ સૌને માટે રાખી છે.

લોરિસ એફએમ ની આ ગીત માળા છે, દર ગુરુવારે રજૂ થાય છે. જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી અવર, દેટ્સ ગોઈંગ ટુ બી વિથ કુંબુઝો એન્ડ ઓફકોર્સ અવર અમેઝિંગ ટોક શો બિટવીન 7 and 9. ઇટ્સ અ લાઇવ ઓબી ફ્રોમ અવર સ્ટુડિયોઝ હિયર. It's going to be an amazing atmosphere. Do be a part of it. Going to be a very interesting conversation as well. So, જરૂર આપ સૌને આગ્રહ કરું છું એમાં ભાગ લેશો. આજે અમારી શાયરી થોડીક હું જલ્દી શરૂઆત કરું છું. આશા કરું છું આપ સૌ એને જરૂર ધ્યાનથી સાંભળશો અને જરૂર પસંદ પણ કરશો. સો હિયર ઇટ ગોઝ. યુ નો યુઝ્યુઅલી એવરી Thursday, before I bring the curtains down at around 10 to 7, I share these shairis with you and hope all of you enjoy these. Aaj ni pan che, hun aasha karu chu jarur aap saune pasand aavshe. It goes something like this. Malela samayne j yogya banavo, yogya samay gotva nikalya to jindagi tuki padi jashe. મળેલા સમયને જ યોગ્ય બનાવો, જો યોગ્ય સમય ગોતવા નીકળ્યા ને તો જિંદગી ટૂંકી પડી જશે. આ હકીકત છે. અને બીજું, ધ સેકન્ડ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ તો ભરોસો જ મારે છે. જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ તો ભરોસો જ મારે છે. તો આશા કરું છું આજની આ બે શાયરીઓ આપ સૌને પસંદ આવી હશે. આઈ એમ ગોઈંગ ટુ બી પ્લેઇંગ યુ સમ મોર સોંગ્સ બિફોર આઈ સે ગુડ બાય ટુ યુ. વી હેવ અબાઉટ 10 મિનિટ્સ રિમેનિંગ, બટ યા, ડોન્ટ ફોરગેટ અબાઉટ અવર લાઈવ ઓબી પ્રોગ્રામ ટુડે. લાઈવ બ્રોડકાસ્ટ ફ્રોમ અવર સ્ટુડિયોઝ, એકચ્યુઅલી ઇન ઇન સ્ટુડિયોઝ, બહાર આઉટસાઇડ બ્રોડકાસ્ટ નથી. બટ હું આશા કરું છું જરૂર એમાં આપ સૌ જોડાશો. હમણાં આજના દિવસનું આવતું ગીત રસ્યો રૂપાળો.

હેલોસ એફએમ ની ગીત માળા છે અહીંયા આગળ આ ગીત માળા સમાપ્ત થાય છે. ધેટ્સ રાઇટ, ઇટ્સ ટાઈમ નાઉ ટુ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીત માળા. ઇટ્સ બીન એન અમેઝિંગ અમેઝિંગ થર્સડે ફોર મી હિયર. વેરી કોલ્ડ, વેરી વિન્ડી, વેરી યુ મે નોટ બિલીવ એકચ્યુઅલી આઈ એમ ઇન્ટરેક્ટિંગ વિથ સમ ગેસ્ટ ફ્રોમ જોબર્ગ એન્ડ દે ડીડ સે યા ઇટ ઇઝ રિયલી કોલ્ડ. Yeah, is it really cold in Durban? I think the Berg is full of snow as well. So wherever you are, the weather is, we do have some really harsh weather warnings from the Weather Bureau as well. So do take it nice and easy. Hope you're keeping warm and keeping safe. Thank you very much for tuning into the program this evening. News is coming up on top of the hour with Skumbuzo and of course talk at 7 between 7 and 9. To e prakarno aa 2 kalak rahe che agalna. તમારો ખૂબ ધન્યવાદ. આવતા ગુરુવારે ફરી પાછા મુલાકાત કરશું. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર અને શુભરાત્રી. ત્યાં સુધી પ્રભુનું કહ્યું કર્યા કરશો, ફળની ઈચ્છા કર્યા વગર કર્મ કરતા રહેશો. આજના દિવસના આ છેલ્લા ગીતો આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ઇટ્સ અ ડબલ પ્લે અને ત્યારબાદ સમાચાર અને અમારો ટોક શો.